Vay be baba. ઓગળી તમામ ખૂબસૂરત ગાનો અસા મુદોસીનો ખાયલા વાન દારૂ ખાય મામડે નો બમરો અમારે સાથે કે બિના વજા જે તૈયારી જો કો ભી ઇરાદો ન હુંદો આહે મોંજો ચલે હી અચ્છી વાત હે વૈસે ઓર યે મોજૂદ હૈ આપી ન્યૂ શો મે દિલ સે વેલકમ યે ફાદિલ લીલા શારી મે પઢાઈ મે બિઝી રહેતા હું ઇસ વજા સે આપકે શો મે કમ કમ આ સકતા હું યુ આર બેસ્ટ આરજે બહોત શુક્રિયા ભાઈજાન આપકી મોહબ્બતે હૈ ઇસ કાબિલ હમે સમજતે હૈ વરના नाचीज मानू ऐसा और बेवस जेड बलोच हमारे साथ कहते दरगाह साईं जमाल शाह से ओके जी चौथा दिल तोड़ कर हंसते हो मेरा शायद ये तमा गानो लिखियो आहे सो मोबतू वोट मोमेंट ये थेबू खां हबीबुल्ला थेबू तमा जो शो वेरी नाइस आहे सलाम तमा के वालेकुम अस्सलाम भा मोबतू